0: पीढ़ियों से हम निभाते आए हैं 22 कैरेट खरा रिश्ता। आप भी एक नए रिश्ते की शुरुआत करें। राज ज्वेल्स, नॉर्थ कैरोलिना।
1: 2 अक्टूबर को क्या हुआ था? मूवी देखी थी, पाव भाजी खाई थी, पंजी गए थे।
2: रॉन्ग। 2 अक्टूबर को गरबा नाइट है।
3: अरे भूली गया, आ डेट तो याद रखवानी छोए।
2: गरबा लवर्स, आर यू रेडी? ऑन अक्टूबर बीजी रिधम अने रास लईने આવે છે ગરબા નાઈટ। ચણિયા ચોળી અને કેડિયું રેડી રાખો, એપેક્સ માં થવાની છે ફૂલ ઓન ગરબાની ધમાલ। જોઈન અસ ફ્રાઈડે ઓક્ટોબર 2nd એટ 7 PM એટ હવેલી એપેક્સ। ડાન્સ ટુ ધી ઇન્ક્રેડિબલ બીટ્સ ઓફ અમૃતા મંકે એન્ડ નિમેશ નગર વિથ લાઈવ મ્યુઝિક, ડિલિશિયસ ફૂડ, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ રાતભર ગરબાની મોજ। Early bird tickets only until September 7th.
1: Tickets on Sulekha or check the Rhythm and Ras flyer on Radio Naira's Facebook, Instagram or RadioNaira.com. One beat, one circle, one community.
4: Hello, Namaskar, Sasriya Kaal, Adab. Mera naam hai Nayab Mirha and you are listening to Radio Naira. And guess what? I am bringing my show Rajkumari, my poetry storytelling show Rajkumari to Raleigh this October 2nd. Catch me live at the Garner Performing Arts Center, presented by Oho Productions. Tickets jaldi jaldi nikal rahe hain, so grab yours today. Thank you so much for all the love already. See you there. Thank you so much. Jaldi milte hain. Kavitaon ke saath, kahaniyon ke saath, kisson ke saath, Raleigh mein.
5: आप सुन रहे हैं नारा 101.9 FM, 99.9 FM, SD 44 1090 AM, पक्का देसी, पक्का लोकल।